0: કરી જે આ ભેળા બયાન માય દોન્યુ નેતા રણનીતિક ભાગીદારી બધાવણ રો સ્વાગત કિન્નો વ કહ્યો કે રેકોર્ડ સમય માય કરી જ્યો ભારત ન્યૂઝીલેન્ડ મુક્ત વ્યાપાર સમજોતો દોન્યુ દેશા સારું નુઆ મોકા બનાવેલા ઈ કરારો સાલ 2030 તાઈ દોન્યુ દેશા બીચ કારોબાર દુણો કેરર કરીબ 35,000 કરોડ રૂપિયા લેવલ તાઈ લે જાવણ માય મદદ મિલેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રી ન્યૂઝીલેન્ડ યાત્રા રે દોરાન રક્ષા કારોબાર ટેકનોલોજી અર ડિજિટલ પેમેન્ટ સરીખા ન્યારા ન્યારા હલકા માય દોન્યુ દેશા બીચ 18 કરાર મથ સહી કરી જી
1: हमने भारत न्यूजीलैंड संबंधों को स्ट्रेटेजिक पार्टनरशिप के स्तर पर ले जाने का ऐतिहासिक निर्णय लिया है। इसके अंतर्गत हम हर क्षेत्र में स्पष्ट लक्ष्यों और ठोस परिणामों के साथ आगे बढ़ेंगे। इस वर्ष हमने रिकॉर्ड समय में फ्री ट्रेड एग्रीमेंट किया। इस उपलब्धि से दोनों देशों के उद्योगों, किसानों और युवाओं के लिए नए द्वार खुलेंगे।
0: પ્રધાનમંત્રી મોદી ઓકલેન્ડ માય બસ્યોડા ભારતરા લોગા નહી સંબોધિત કિના વ કહ્યો કે મોજુદા દોર એક દૂજા સાગે મિલર કામ કરણ રો હૈ અર ઈ સારું કિણી દેશ રી આબાદી નહી બલ્કિ જનતા રા ભલારી ભાવના ખાસ હૈ।
1: भारत सबसे सीखता है, हमारे लिए सामने वाले देश की जनसंख्या नहीं जन कल्याण की भावना मायने रखती है।
0: ઇમોકે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી લક્સન દુનિયામાં ભારતના બધતા રૂતબા પ્રધાનમંત્રી મોદીરી અગુવાઈ અર ન્યૂઝીલેન્ડના વિકાસમાં વઠ બસ્યોડા ભારતના લોગાના યોગદાન રી સરાહણા કિની। મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આજ અજમેર જિલ્લાના કેકડી હલકામાં વિકાસરા 1,258 કરોડ રૂપિયા ખર્ચવાળા ન્યારા ન્યારા કામારી શરૂઆત કિની અર પૂરા ફ્યા કામ જનતાને સોંપ્યા। શ્રી શર્મા નસીરાબાદ કેકડી દેવલી ફોરલેન સડક પરિયોજનારા પહેલા દોરરા કામરી નીવ રખી આ પરિયોજના 3 દોરમાં પૂરી ફેલા। એ મોકે રાખી જ્યા જલસામાં મુખ્યમંત્રી કહ્યો કે સરકાર જનતારી જિંદગી આસાન બનાવણ રી લગાતાર કોશિશ કર રહી હૈ।
2: લગાતાર કિતની કિતની બડી યોજના આ રહી હૈ, આપ દેખ રહે હૈ કે 13,000 કરોડ રૂપિયે કી મેટ્રો લાઇન ફેઝ 2 કે લિયે હમ કામ કર રહે હૈ। हमारे जो बड़े बड़े शहर हैं, कस्बे जिनमें आवश्यकता है उसमें रिंग रोड बनाने का काम भी हमारी सरकार कर रही है। हमारे केंद्र सरकार के माध्यम से कितने रेलवे स्टेशन हमने बनाए, आप हमारे एयरपोर्ट को देखेंगे, आप देखिए कितना विकास राजस्थान के अंदर हर क्षेत्र में हो रहा है।
0: કોટા મેડિકલ કોલેજ અસ્પતાલ માય લારલા દિના જાપારે દોરાન જ્યાં 5 મહિલાઓં રી મોત વેગી હી વારા પરિવાર વાળા ને આજ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા માલી મદદ રી રકમ રા ચેક સોંપ્યા। આ પરિવારા ને સંબલ દેવણ સારું જનતા રી મદદ ઉ સહયોગ રાશિ ભેળી કર સંબંધિત પરિવારા ને 5-5 લાખ રૂપિયા રી મદદ દી રી જી। ઈ બીચે ભીલવાડા અર બાંસવાડા રા સરકારી અસ્પતાલના માય ઓપરેશન જાપો કરાવણ પાછે લાડલા દિના કુછ લુગાઈયા રી મોત રા મામલા માય અસ્પતાલ પ્રશાસન કિણી લાપરવાહી ઇનકાર કિનો હૈ। ભીલવાડા માય મહાત્મા ગાંધી અસ્પતાલ રા મુખ્ય ચિકિત્સા અધિકારી ડોક્ટર અરુણ ગૌડ બતાયો કે શંકા વાળા ઓપરેશન થિયેટર રી જાંચ કરી જા રહી હૈ અર જાપારી બગત ઇસ્તેમાલ કરી જ્યા ઇન્જેક્શન રા નમૂનાઈ જાંચ સારું ભેજી જ્યા હૈ વે જાપારે દોરાન ગંભીર હાલત માય રેફર ભેર આવણ ને મોત રો કારણ બતાયો। બાંસવાડા રા જિલ્લા કલેક્ટર ઇન્દ્રજીત યાદવ બતાયો કે શરૂઆતી જાંચ માય કિણી ભાત રા સંક્રમણ રીઠા ની પડી હૈ વે બતાયો કે મામલા રી આલા દરજા રી જાંચ સારું જયપુર રા 5 ડોક્ટરા રી ટીમ બનાઈ જી હૈ।
3: चारों प्रकरण हैं, कारण जानने के लिए हमारे जो 5 सीनियर डॉक्टर्स हैं उनकी कमेटी का कल ही गठन कर दिया गया था। चारों केसेस काफी क्रिटिकल कंडीशन में थे। पहला केस था बाहर से कहीं से एमटीपी करवा के आया था, इनकम्प्लीट अबॉर्शन जिसको बोला जाता है। पेशेंट जब यहाँ पे एडमिट किया तो काइंड ऑफ सेप्सिस की कंडीशन में था। दूसरे वाले प्रकरण के अंदर हीमोग्लोबिन लगभग 7 के आसपास था और इसी तरीके से बाकी जो 2 केसेज है उनमें भी कुछ न कुछ कॉम्प्लिकेशन थी।
0: પ્રદેશમાં ઉદ્યમિતાને વધાવો દેવણ સારું ચલાઈ જા રહી રીકો પ્રત્યક્ષ આવંટન યોજનાનો 12મો દોર 15 જુલાઈને શરૂ થયેલા। એના તેજ 100 બત્તા ઔદ્યોગિક હલકામાં 5,000 બત્તા ઔદ્યોગિક લોજિસ્ટિક્સ પ્લોટ નિવેશકો સારું મુહૈયા કરાયા જાવેલા।